એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે રવિવાર, નીચ જેઠવદ પાંચમ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 5 જુલાઈ ઈસવીસન 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: विविध भारतीय राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से अभी आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक। कार्यक्रम जारी रहेगा एक छोटे से ब्रेक के बाद।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
2: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે।
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, RBI કહે છે
4: જાણકાર બનો, સતર્ક રહો।
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક

से खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: आप सुन रहे हैं विविध भारती।
1: आज के फनकार कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों के बाद।
2: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
3: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો।
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી, પેમેન્ટ લિંક ભી ભેજા હે।
3: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા, ધોકેબાજ નકલી વેબસાઇટ સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ।
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો। સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે।
4: સમજ ગયા।
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ખેડૂત હિત ના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝન ને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇન ના વળતર માં ઐતિહાસિક વધારો કરીને રાજ્ય ના લાખો ખેડૂતો ની ચિંતાઓ ને દૂર કરી છે। ખેડૂતો ને જમીન ની જંત્રી ના દરે વળતર ની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટ ના બમણા ભાવ। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ

0: વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો

મહાન સંગીતકાર ખેમચંદ પ્રકાશ લતા મંગેશકરના ગાયનથી પ્રભાવિત થઈને એમને રણજીત સ્ટુડિયોના માલિક સરદાર ચંદુલાલને મળવા લઈ ગયા. સરદાર ચંદુલાલને લતા મંગેશકર પાસે ગીત ગવડાવવાની ઈચ્છા ન થઈ, પરંતુ આ વાત પર લતા મંગેશકર પર અપાર વિશ્વાસ ધરાવતા સંગીતકાર ખેમચંદ પ્રકાશે રણજીત સ્ટુડિયોની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેઓ બોમ્બે ટોકીઝમાં જોડાયા. ભવિષ્યમાં સંગીતકાર ખેમચંદ પ્રકાશે ગાયિકા લતા મંગેશકર પાસે એવું ગીત ગવડાવ્યું જેને સંગીતકાર અને ગાયિકા બંનેને હિન્દી ફિલ્મના ઇતિહાસમાં અમર કરી દીધા. સાંભળીએ મહેલ ફિલ્મનું આ મનમોહક ગીત.

અંદાઝ અને મધર ઇન્ડિયા જેવી ફિલ્મોના સર્જક મહેબૂબ ખાન લોસ એન્જલસની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. લતા મંગેશકરે મુંબઈથી ખાસ ફોન કરીને મહેબૂબ ખાનની તબિયતના ખબર પૂછ્યા. મહેબૂબ ખાને ફોન પર લતા મંગેશકરને કહ્યું, ચોરી ચોરી ફિલ્મનું રસિક બલમાં ગીત સાંભળવાની મારી ઉત્કટ ઇચ્છા છે, પણ અહીં અમેરિકામાં રેકોર્ડ ક્યાં મળે? લતા મંગેશકરે તરત મુંબઈ લોસ એન્જલિસ વચ્ચેના લોંગ ડિસ્ટન્સ ટ્રંકોલના બિલની પરવા કર્યા વિના મહેબૂબ ખાનને એ ગીત સંભળાવ્યું. આટલું જ નહીં, મહેબૂબ ખાન હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રોજ લતા મંગેશકર એ ગીત મહેબૂબ ખાનને ફોન પર સંભળાવતા રહ્યા. સંગીત ચિકિત્સાના પ્રયોગો શરૂ થયા એ પહેલા લતા મંગેશકરે પોતાના કંઠની ઔષધિથી મહેબૂબ ખાનની સારવાર કરી હતી. રજૂ કરીએ છીએ આ જ ગીત. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન, ફિલ્મ ચોરી ચોરી.

ગાયિકા લતા મંગેશકરના પ્રિય ગાયિકા હતા ઇજિપ્ત દેશના મહાન ગાયિકા ઉમ્મે કુલસુમ. 1972માં ઇજિપ્તના પાટનગર કેરોમાં ઉમ્મે કુલસુમની ષષ્ટિપૂર્તિ ઉજવાઈ ત્યારે જે ભવ્ય મેળાવડો થયો હતો એની ઓડિયો વિડીયો કેસેટ પણ લતા મંગેશકરે ઇજિપ્ત સરકારને વિનંતી કરીને ખાસ મંગાવી અને અનેકવાર સાંભળી. લતા મંગેશકર કહેતા ઉમ્મે કુલસુમને ઇજિપ્તના લતા મંગેશકર કહેવામાં આવે એ યોગ્ય નથી, કહેવું જ હોય તો મને ભારતના ઉમ્મે કુલસુમ કહી શકો. કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાયિકા લતા મંગેશકરની પ્રિય ફિલ્મ પડોસનનું ગીત. આ ફિલ્મ એમણે અનેકવાર જોઈ અને માણી. ગીત છે રાજિંદર કૃષ્ણનું, સંગીત છે રાહુલદેવ બર્મનનું.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. કારકિર્દીના આરંભે જ્યારે લતા મંગેશકર સફળ થઈ રહ્યા હતા ત્યારે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા રાજ કપૂરે એમને પોતાની ફિલ્મોમાં ગવડાવવાનું આમંત્રણ આપતો સંદેશો મોકલ્યો. આ સંદેશ આપ

વાંચવા આવ્યો હતો એક ખુશમિજાજ સુહામણો યુવક. એ સંદેશવાહકના ગયા બાદ, સંદેશ વાંચ્યા બાદ, લતા મંગેશકરે એમની નાની બહેન મીનાને સહજપણે કહ્યું કે રાજ કપૂર પોતાના સ્ટાફમાં પણ સુહામણા યુવાનોને રાખતા લાગે છે. જ્યારે લતા મંગેશકર રાજ કપૂરને મળવા ગયા ત્યારે એ સુહામણા યુવકને પણ ત્યાં જોયો. એ સંદેશવાહક બીજું કોઈ નહીં, સંગીતકાર જયકિશન હતા. લતા મંગેશકરના મન પર સંગીતકાર જયકિશનની નમ્રતાની ખૂબ ઊંડી છાપ પડી. એ બંનેની મૈત્રી જીવનભર ટકી રહી. રજૂ કરીએ છીએ શંકર જયકિશનના સંગીત દિગ્દર્શનમાં આમ્રપાલી ફિલ્મની રચના. રચનાકાર છે હસરત જયપુરી.

ગાયક ગાયિકાઓને એક ગીતનો અભ્યાસ કરવા માટે 3-4 કલાક જોઈએ. સંગીતકાર દિગ્દર્શકની અપેક્ષા મુજબ તૈયાર કરતા કરતા ક્યારેક વધુ સમય પણ લાગે. કારકિર્દીના સુવર્ણકાળે લતા મંગેશકર વહેલી સવારે નીકળી જઈને મોડી રાત્રે પાછા ફરે.

પોતે લગ્ન કરે, ઘર વસાવે અને માતા બને તો કામની જવાબદારી અને તેનું સ્વરૂપ અનેક ગણું વધી જાય. ઉપરાંત 11 વર્ષની વયથી કમાતા થઈ ગયેલા લતા મંગેશકર પર માતા, ભાઈ અને બહેનોના ભરણપોષણની જવાબદારી પણ હતી. આથી અપરિણીત રહીને કારકિર્દીને પૂરી ધગશ લગનથી સફળતાની ટોચ સુધી પહોંચાડવી એ જ એમનું જીવન લક્ષ્ય રહ્યું. ગીતો સાંભળવાના લક્ષ્યને પૂરું કરતા અમે પ્રસ્તુત કરીએ છીએ ખામોશી ફિલ્મનું ગુલઝારનું રચેલું અને હેમંતકુમારનું સ્વરબદ્ધ કરેલું ગીત.

વર્ષ 1980ના ઓક્ટોબર માસમાં દક્ષિણ અમેરિકાના ગુયાના સ્ટેટના જ્યોર્જ ટાઉન નામના શહેરમાં લતા મંગેશકરના ગીતોનો શાનદાર શો હતો. તેઓ એમની કલાકાર મંડળી સાથે જ્યોર્જ ટાઉન પહોંચ્યા. સ્થાનિક સત્તાવાળાઓએ જાહેર રજા રાખી હતી. કોઈ વિદેશી કલાકારના આગમનને વધાવવા ગોયાના સ્ટેટે રજા જાહેર કરી હોય એવો આ પહેલવહેલો દાખલો હતો. વિમાનમથકથી શહેર સુધીના 40 કિલોમીટર સુધી ઠેર ઠેર જનમેદની અને સ્થાનિક રેડિયો પર આનો આંખે જોયો અહેવાલ. અને ભારતની આ સ્વર કિન્નરી

ગુયાના લશ્કરી બેન્ડ દ્વારા સ્વાગત થયું. આપણે કલ્પના પણ ન કરી શકીએ એ ગીતની ધૂનથી. ગુમનામ હૈ કોઈ, અંજાન હૈ કોઈ, કિસકો ખબર કોન હૈ વો, વાગી આ ગીતની ધૂન. સાંભળીને લતા મંગેશકર અને કલાકારોના દિલ પર શું વીત્યું હશે એ આપણે વિચારતા જ રહીએ. ત્યાં આયોજિત થયેલ કાર્યક્રમમાં પણ આ ગીતનો જ અનુરોધ સૌથી વધુ. શ્રોતા મિત્રો, આપ સૌ આ ગીત સાંભળવાનો આગ્રહ નહીં રાખો એમ માનીને રજૂ કરીએ છીએ કોકિલ કંઠીના સ્વરમાં યાદગાર ફિલ્મનું યાદગાર ગીત. ગીતકાર ઇન્દિવર, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

આમાંની એક વાત. લતા મંગેશકર જ્યારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગીતનો અભ્યાસ કરતા ત્યારે એમનો અવાજ સાઉન્ડ રેકોર્ડિસ્ટને તો સારી રીતે સંભળાતો, પરંતુ સ્ટુડિયોમાં એમને જોનારને એમ જ લાગે કે લતા મંગેશકર ગીત ગણગણે છે. એમના હોઠ તો હલે પણ અવાજ બહુ સંભળાય નહીં. આ અંગે એક અનુભવી સાઉન્ડ રેકોર્ડિસ્ટનું કહેવું હતું કે સામાન્ય ગાયક કલાકારોમાં જોવા ન મળે એવો આ એક દુર્લભ ગુણ હતો સ્વર સાધિકા લતા મંગેશકરમાં. અને જે ગીત આપણા ભાગે છે એ છે રાજિંદર કૃષ્ણનું લખેલું, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સ્વરબદ્ધ કરેલું ઇંતકામ ફિલ્મનું ગીત.

0: હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS-યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7,000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. સુર સામ્રાજ્ઞીના જીવનમાં એક તબક્કો એવો આવ્યો જ્યારે ગંભીર બીમારીને કારણે તેઓ લાંબા સમય સુધી ગીતો ન ગાઈ શક્યા. બીમારીની તીવ્રતાને કારણે ફરી ગાઈ શકવાનો આત્મવિશ્વાસ પણ છીનવાઈ ગયો. રેકોર્ડિંગ માટે પ્રસ્તાવો આવતા એને લતા મંગેશકર ટાળતા, પરંતુ એકવાર સંગીતકાર હેમંતકુમારના આગ્રહને વશ થઈને તેઓ એક ગીતનું રિહર્સલ કરવા તૈયાર થયા. 5-6 રિહર્સલ બાદ સંગીતકાર હેમંતકુમારે વધુ એક રિહર્સલની વિનંતી કરી. આ રિહર્સલને હેમંતકુમારે રેકોર્ડ કરી લીધું અને એમણે લતા મંગેશકરને કહ્યું કે આ રેકોર્ડિંગ આપણે ફિલ્મમાં રાખી લઈએ છીએ. સાંભળીએ શકીલ બદાયુનીનું ગીત, 20 સાલ બાદ ફિલ્મનું ગીત, લતા મંગેશકરનો આત્મવિશ્વાસ પાછો લાવ્યું એ ગીત.

આત્મવિશ્વાસની આ વાત બાદ હવે વિશ્વાસ ન આવે એવી એક વાત. એકવાર ગીતની રેકોર્ડિંગ વખતે લતા મંગેશકરે પુરૂષ કંઠમાં હાક સાંભળી, લતા. લતા મંગેશકર ચોંકી ગયા. સ્ટુડિયોમાં એમના સિવાય કોઈ ન હતું. કેબિનની બહાર સાજિંદા અને સંગીતકાર પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, છતાંય એમણે હાક સાંભળી એ હકીકત હતી. આ અનુભવ લતા મંગેશકરને એમની કારકિર્દી દરમિયાન 5-7 વખત થયો. આ અંગે લતા મંગેશકર કહેતા કે એ સાદ એમના પિતાશ્રી દીનાનાથ મંગેશકરનો હતો અને જે ગીતો વખતે એમણે પિતાનો સાદ સાંભળ્યો એ ગીતો કારકિર્દીના સીમાચિહ્ન બની ગયા અને ખૂબ જ લોકપ્રિય થયા.

નાસિક નજીક સપ્તશૃંગી માતાનું મંદિર. અહીં બિરાજમાન માતા તુળજા ભવાની છે મંગેશકર પરિવારના કુળદેવી. એકવાર લતા મંગેશકર અને ભાઈ બહેનો માતાજીના દર્શને ગયા. અહીં થોડે દૂર ઉભેલા ભાઈ હૃદયનાથ અને બહેન મીના તથા ઉષાએ લતાને જોઈને અચાનક ચીસો પાડી કે લતા ભાગ, તારી બાજુમાં સિંહણ છે. લતા મંગેશકરે કહ્યું, આ તો શ્વાન છે, આનાથી ડરવાનું ન હોય. એ સિંહણ થોડીવાર લતા મંગેશકર સાથે ચાલી અને પછી પોતાનો માર્ગ બદલી લીધો. આ પ્રસંગને યાદ કરતા લતા મંગેશકર કહેતા, અમારા કુળદેવીનું વાહન અમને શા માટે નુકસાન કરે, એ તો અમારું રક્ષણ જ કરે, એટલે મારા ડરવાનો સવાલ જ ન હતો. મેં શ્વાન શબ્દ ભાઈ બહેનોને શાંત રાખવા જ વાપર્યો હતો. કાર્યક્રમમાં રજા લેતા પહેલા રજૂ કરીએ છીએ હમ દોનો ફિલ્મનું સાહિર લુધિયાનવીનું ગીત. સંગીત જયદેવનું છે.

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन। छाया गीत के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: एक संवेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
2: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત। પ્રાયોજક વિકો।
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય.

0: यह है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
1: वेदनशील अनेक कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો।
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી, પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
2: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા, ધોકેબાજ નકલી વેબસાઇટ સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ।
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો। સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે।
3: સમજ ગયા।
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ખેડૂત હિત ના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝન ને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇન ના વળતર માં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂત

ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

0: આ ગીતમાં જેમ શબ્દો છે, હમ છોડ કે હિન્દુસ્તાન બહોત પછતાએ, હુઈ ભૂલ જો તુમકો સાથ ન લેકર આયે, તેમ જ્યારે પ્રીતિપાત્ર સાથે ન હોય, તેની સાથે વાતો કરવાની ઈચ્છા હોય, યાદગાર પળો વહેંચવાની તમન્ના હોય, લાગણીના ઝરણાને વહેણ આપવું હોય, ત્યારે ટેલિફોન એક એવું માધ્યમ છે જે વ્યક્ત થયેલ લાગણીનો પડઘો સત્વરે આપે છે, જેના પ્રત્યુત્તર માટે દિવસો કે કલાકો રાહ ન જોવી પડે. સંબંધ કોઈ પણ હોય, બસ એક યાદ અને ત્વરિત વાત, એટલે ટેલિફોન. એટલે જ તો ફિલ્મ ત્યાગીમાં ફિલ્મી પડદા પર હિમાલય અને ભાગ્યશ્રી એકબીજાને મળવાની આતુરતા કુમાર શાનુ અને સપના મુખર્જીના સ્વરમાં ફોન દ્વારા વ્યક્ત કરે છે. તો આવી આતુર પરિસ્થિતિનું ગીત સાંભળીએ, ફિલ્મ ત્યાગીનું. સંગીત છે બપ્પી લહેરીનું.
1: હેલો, હેલો,
2: હાય.

શ્રોતા મિત્રો, સંબંધોના સુર તરીકે જ્યારે ટેલિફોન આપણા જીવનમાં પ્રવેશ્યા ત્યારે દરેક વર્ગ કે વ્યક્તિ માટે આ માધ્યમ સરળ ન હતું. જેમ વર્ષો પહેલા પત્રોની રાહ જોવાતી તેવી જ રીતે આ ટેલિફોનની રિંગ એ પણ એક સંભાળણું છે. એ સમય હતો જ્યારે એ રિંગનો અવાજ પણ મીઠો લાગે, પરંતુ સમયની સાથે સાથે તેમાં પરિવર્તન આવ્યું. આ રિંગ દરેક ઘરમાં સંભળાવા લાગી, પરંતુ જેનો અવાજ સાંભળવા કાન અને હૃદય બંને આતુર હોય તો તે તો ત્યારે જ શક્ય બને જ્યારે પ્રિય પાત્ર પાસે આપણા ટેલિફોન નંબર હોય. અને આપણા હિન્દી સિને જગતમાં તો આ નંબરોની આપલે માટેના પણ ગીતો છે, જેમાંના બે ગીતો અત્યારે સાંભળીએ. પ્રથમ છે ફિલ્મ ક્ષત્રિયમાં વાત કરવા આતુર અભિનેતા સની દેઓલ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડનને પોતાના ફોન નંબર આપવાના પ્રયત્ન કરે છે. તો આવો સાંભળીએ મહંમદ અઝીઝના સ્વરમાં આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

આવા જ નંબરોની આપલે કરતા ગીતના શબ્દો લખ્યા છે સમીરે, પરંતુ આ ગીતમાં ટેલિફોનનું આધુનિક સ્વરૂપ જોવા મળ્યું અને આ સ્વરૂપ આજે ઘરે ઘરે ફરતું થયું. ટેલિફોનનું આ આધુનિકીકરણ એટલે આપણા સૌની હથેળીમાં રમતો મોબાઈલ ફોન. ફિલ્મ હસીના માન જાયેગીમાં આ મોબાઈલ નંબર મેળવવા માટે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકનો સ્વર આપણા સુધી પહોંચે છે. તો સાંભળીએ મોબાઈલ નંબરની આપલે કરતું આ ગીત.

0: શ્રોતા મિત્રો, આજે વાત કરી રહ્યા હતા પ્રીતની પ્રેરણા સમા ટેલિફોનની. કારણ કે જ્યારે ક્યાંય કોઈ પણ આહટ થાય ત્યારે પ્રીતિપાત્રનો અહેસાસ થાય, હવામાં પણ એક અજબ પ્રકારની સુગંધનો અનુભવ થાય, એકબીજાનો સંગાત યાદ આવે અને વિરહ ચરમસીમા પર હોય ત્યારે વાતચીત માત્ર જ એક ઉપાય હોય છે. એકબીજાથી દૂર રહેલા પ્રિયપાત્રો ટેલિફોનની મદદથી વાતો કરી હૃદયની લાગણીઓ એકબીજા સુધી પહોંચાડે છે. તો આ હૃદયના તારોને જોડી રાખતા ટેલિફોનના સંગાથે આજે આપણે આ કાર્યક્રમની સફર માણી. તો હવે આપની રેડિયો દોસ્ત દીપ્તિને અનુમતિ આપશો. નમસ્કાર.
1: યે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા વિશેષ જયમાલા કાર્યક્રમ કે લિયે કીજિયે બસ થોડા સા ઇંતજાર.